नमस्कार, सुप्रभात। एफएम बेंज 102.4 मेगाहर्ट्स पर विविध भारतीनी मनोरंजन सेवानु आ राजकोट केन्द्र छे। आजे जेठ मासना कृष्ण पक्षनी सातमी तिथि विक्रम संवत 2082 ने मंगलवार, तदनुसार 7 जुलाई 2026। અત્યારે સવારના 5:57 થઈ છે। આપ સૌનું આજની અમારી આ પ્રસારણ યાત્રામાં ભાવભીનું સ્વાગત છે। સભાનો શુભારંભ કરીએ મંગલ સ્વરથી।

0: જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

0: લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહે હો.
2: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
1: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
2: સચ?
1: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
2: સમજ ગયા.
3: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
4: એક પ્રકાર સે પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

ગયા. રાજ કપૂરની ફિલ્મ આહ જોવા રાત્રે 12:30 ફિલ્મ છૂટી. ફિલ્મની કથા અને ગીત સંગીતના કેફમાં ને કેફમાં ઘર તરફ ચાલવા માંડ્યા. ઘરે જઈને ચૂપચાપ પથારીમાં ગોઠવાઈ ગયા. સવારે પિતાજી તૈયાર થઈને કામ પર જવા નીકળ્યા ત્યારે જોયું કે સાયકલ તો છે નહીં. નિરંજન ત્રિવેદીના નામની બૂમ પડી. એમને ખ્યાલ આવ્યો આહ જોવા ગયો હતો ત્યાં જ સાયકલ મૂકી આવ્યો છું અને એક આહ નીકળી ગઈ. તેઓ બોલ્યા, હા હા, સાયકલ મારા ભાઈબંધને આપી છે, જઈને લઈ આવું છું. સવારના શીતળ વાતાવરણમાં પણ એમને પરસેવો છૂટી ગયો. દૂરથી ફૂટપાથ પર સાયકલ પડેલી જોઈ ત્યારે હાશકારો અનુભવ્યો. સાયકલ તુરંત મારી મૂકી, પિતાજીના હાથમાં ચાવી મૂકી અને દિલમાંથી આહ નીકળી ગઈ. સાંભળીએ સિને દિવાને નિરંજન ત્રિવેદીની પસંદગીની ફિલ્મ આહનું ગીત. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિશન, ગાયક કલાકાર છે લતા મંગેશકર અને મુકેશ.

આંગળિયાત, બીજ ત્રીજના તેજ અને લક્ષ્મણની અગ્નિ પરીક્ષા જેવા પુસ્તકોના લેખક સાહિત્યકાર જોસેફ મેકવાન એમના પ્રિય અભિનેતા ભારતભૂષણને ત્યારે મળ્યા જ્યારે એમની ફિલ્મી કારકિર્દી અસ્ત થઈ ચૂકી હતી. એકવાર સાહિત્યકાર જોસેફ મેકવાને મુંબઈના ચર્ચ ગેટથી બોરીવલી જતી ટ્રેનમાં ભારતભૂષણને જોયા.

ત્યારે અભિનેતાનો જર્જર દેહ, સાવ સાધારણ પહેરવેશ, ઝાંખા પડી ગયેલા કેશ અને આંખ નીચે શ્યામલ ઝાંઈ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એમણે અભિનેતા ભારતભૂષણને કહ્યું, હું આજે પણ આપનો ચાહક છું. જવાનીમાં મેં આપની ફિલ્મો અનેકવાર જોઈ અને માણી છે. આપની ફિલ્મ મિર્ઝા ગાલિબ અને બૈજુ બાવરા ક્યારેય ભૂલાશે નહીં. એક અદ્ભુત ચમક આવી ગઈ એમના રૂક્ષ ચહેરા પર. એમની વેદના અને વિફળતા સિક્ત મ્લાન મુસ્કાનમાં કેટકેટલાય ચડાવ ઉતાર સમાયા હતા. સાહિત્યકાર જોસેફ મેકવાને એક કવર કાઢીને એમના હાથમાં આપતા કહ્યું, આજે એક જગ્યાએ વક્તવ્ય આપ્યું હતું, એનો પુરસ્કાર છે. આપ સ્વીકાર કરશો તો હું માનીશ કે મારા પ્રિય કલાકારે મારા સ્નેહાનુદાનનો સ્વીકાર કરીને મારા ઉપર ઉપકાર કર્યો છે. ભારતભૂષણે જોસેફ મેકવાનનો હાથ દબાવતા કહ્યું, મારા તરફથી આપના બાળકોને મીઠાઈ ખવડાવજો. ભાર ઝલ્યા પોપચા એમના લુખ્ખા લોચન પર નમી ગયા હતા. અને પછીની બીજી જ પળે એ જોગેશ્વરી સ્ટેશનની માનવ ભીડમાં અદૃશ્ય થઈ ગયા. સ્મૃતિમાંથી ઉપસી આવે છે સાહિત્યકાર જોસેફ મેકવાનના પ્રિય અભિનેતા ભારતભૂષણ પર ફિલ્માવેલું બરસાત કી રાત ફિલ્મનું ગીત. ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર રોશન, ગાયક મોહમ્મદ રફી.

અસરકારક વક્તા કેમ થવાય, ચમત્કાર કેમ થાય છે અને જાદુગરની માયાજાળ આ પુસ્તકોના લેખક પ્રોફેસર રજનીકાંત પટેલના વિદ્યાર્થીની હતા અભિનેત્રી પરવીન બોબી. લગભગ 17 વર્ષની ઉંમરે કોલેજમાં દાખલ થયેલા પરવીન બોબીના 4 વર્ષ કોલેજમાં ગયા. શરમાળ કિશોરી દાદરા ચઢીને તેના બદલાતા વર્ગ તરફ જતા ત્યારે લેખક પ્રોફેસર રજનીકાંત પટેલ પ્રવચન લેવા દાદરા નીચે ઉતરતા. પરવીનને જોતા ત્યારે પૂછતા, કેમ પરવીનબેન, મજામાં ને? કિશોરી શરમાઈને સહેજ સ્મિત સાથે જવાબ આપતા, મજામાં સર. લેખક પ્રોફેસર રજનીકાંત પટેલે ઘણીવાર આ પ્રશ્ન પૂછ્યો અને ઘણીવાર એ જ જવાબ મળ્યો. વર્ષો બાદ પણ જ્યારે જ્યારે મનમાં એ પ્રશ્ન અથડાયો ત્યારે કિશોરી પરવીને આપેલા જવાબની અપેક્ષા જન્મ લેતી. સાંભળીએ લેખક પ્રોફેસર રજનીકાંત પટેલની વિદ્યાર્થીની પરવીન બોબી પર ફિલ્માવેલું નમક હલાલ ફિલ્મનું ગીત. ગીત છે અંજાનનું, સંગીત છે બપ્પી લહેરીનું, સ્વર છે આશા ભોસલેનું.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: પુસ્તકોના લેખક સાહિત્યકાર ખલીલ ધનતેજવીની મુલાકાત તે સમયે સફળ અભિનેતા બનવા સંઘર્ષ કરી રહેલા અમિતાભ બચ્ચન સાથે થઈ. લાંબા કદના સાહિત્યકાર ખલીલ ધનતેજવીએ અભિનેતાને કહ્યું, જુઓ સાહેબ, હું તમારાથી ઊંચો છું. થોડી ક્ષણ અભિનેતા અમિતાભ બચ્ચને વિચાર કર્યો, પછી લેખકની બાજુમાં ઉભા રહીને ખભેથી ખભા મિલાવીને જોયું અને કહ્યું, ના, તમારાથી લાંબો તો હું છું. લેખક બોલ્યા, તમે લાંબા હશો પણ ઊંચા નથી. લેખકથી બોલતા બોલાઈ ગયું, પણ પછી કપરા પ્રતિઘાત ઝીલવાની આંતરિક તૈયારી કરવા લાગ્યા. ત્યાં તો અભિનેતા લેખકને ભેટી પડ્યા અને કહ્યું, વાહ સાહેબ, આજે આપે મને બહુ મુદ્દાની વાત સમજાવી છે. પછી હાથ મિલાવ્યા અને બંને ખૂબ હસ્યા. 2.5 વર્ષ બાદ ફરીથી લેખક ખલીલ ધનતેજવી અને અભિનેતા અમિતાભ બચ્ચન, ગીતકાર ગુલઝાર અને અભિનેત્રી રાખીના લગ્ન પ્રસંગે મળી ગયા. અભિનેતાએ ઔપચારિક સંવાદ બાદ લેખકને કહ્યું, તમે મારી ફિલ્મ ઝંજીર જોઈ? લેખક બોલ્યા, હા, જોઈ. કેવી લાગી? બીજો પ્રશ્ન પૂછાયો. ખૂબ સરસ, એકદમ સુપર હિટ. અભિનેતાએ આગળ પૂછ્યું, અને દીવાર? સાહિત્યકારે ઉત્તર આપ્યો, દીવાર પણ જોઈ, એ પણ બહુ ગમી, ડબલ સુપર હિટ. અભિનેતા અમિતાભ બચ્ચન બોલ્યા, તો હવે તમે કહો, હું ઊંચો થયો કે નહીં? શું હજી પણ તમે મને લાંબો જ કહેશો? સાહિત્યકારે કહ્યું, ના, હવે તમે ખરેખર ઊંચા થઈ ગયા છો, બહુ ઊંચાઈ સર કરી લીધી છે તમે. અને અભિનેતા અમિતાભ બચ્ચને સાહિત્યકાર ખલીલ ધનતેજવી સાથે હાથ મિલાવ્યો. કાર્યક્રમમાં આપણે મિલાવીએ અભિનેતા અમિતાભ બચ્ચન પર ફિલ્માવેલું અમર અકબર એન્થની ફિલ્મનું ગીત. ગીત છે આનંદ બક્ષીનું, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, ગાયક કલાકાર છે કિશોર કુમાર અને અભિનેતા અમિતાભ બચ્ચન.
1: Country of the system is juxtaposition by the hemoglobin in the atmosphere because you are a sophisticated rhetorician intoxicated by the exuberance of your own verbosity.
2: What?
3: My name is Anthony Gonsalves.
2: Gonsalves?
3: Right. My name is Anthony Gonsalves.
2: Wow!
3: My

0: खोली नंबर 420।
1: एक्सक्यूज मी प्लीज, माय नेम इज फ्रैंकी।
2: नो
1: नो। सेबेस्टियन?
2: नो।
1: गोल्डी? सोल्डी?
2: नो। एंथनी गोंसाल्विस।
0: ओह यस, एंथनी गोंसाल्विस।
3: खलेल, चंद्रदाह અને ઝબકારા જેવા પુસ્તકોના લેખક સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાએ પોતાની નવલકથા કુંતીનો સારાંશ એમના મિત્ર અભિનેતા દિનેશ ઠાકુરના માધ્યમથી નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા દેવાનંદ સુધી પહોંચાડ્યો. વાતને 6-8 મહિના વીતી ગયા. એક દિવસ અચાનક નિર્માતા દેવાનંદે પોતે પત્ર લખીને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાને વાર્તા અંગે વાત કરવા મુંબઈ એમના સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા. દેવાનંદે ઉમળકાભેર સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા

કુમાર પંડ્યા વિચારતા રહ્યા કે જો દેવાનંદ ફિલ્મ બનાવત તો કેવી બનાવત એ સમજી શકાય છે, પરંતુ દેવાનંદ જેવા નિર્માતા દિગ્દર્શકનો આવકાર જ મારા જેવા એક ગુજરાતી લેખકની વાર્તા માટે મોટી અંજલિ કહેવાય. આ મુલાકાત પહેલા સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા ફિલ્મ જોની મેરા નામના સેટ પર અભિનેતા દેવાનંદને અભિનય કરતા જોઈ ચૂક્યા હતા. કાર્યક્રમમાં આપણે સાંભળીએ આ ફિલ્મનું ગીત. ગીતકાર છે રાજિંદર કૃષ્ણ, સંગીતકાર છે કલ્યાણજી આનંદજી, ગાયક કલાકાર છે કિશોર કુમાર અને આશા ભોસલે.

રથ ચક્ર, ગંદી ગલી, બદમાશ બસ્તી અને શાસક વર્ગ, ચહેરો એક, મોહરા અનેક જેવા પુસ્તકોના લેખક, તંત્રી અને સાહિત્યકાર દિગંત ઓઝાને અનેક ફિલ્મી વિભૂતિઓની મુલાકાત લેવાનો અનુભવ, પરંતુ નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા રાજ કપૂર સાથેની એક મુલાકાત એમનાથી ભૂલાય એવી ન હતી. ફિલ્મ મેરા નામ જોકરની નિષ્ફળતાથી નાસીપાસ થયેલા રાજ કપૂરને ત્યાર પછી ફિલ્મ બોબીમાં કલ્પનાતીત સફળતા મળી હતી. એ ફિલ્મ છબીઘરો છલકાવી રહી હતી, તો પણ રાજ કપૂર એમના સાચા ઉત્સાહમાં આવ્યા ન હતા. લેખક દિગંત ઓઝા જ્યારે દિગ્દર્શક રાજ કપૂરની મુલાકાત લેવા પહોંચ્યા ત્યારે પહેલા તો તેઓ મુલાકાત આપવા રાજી ન થયા. રાજ કપૂરે કહ્યું, મારી મુલાકાત શા માટે? હું તો ફ્લોપ અભિનેતા છું. મેરા નામ જોકર કેવી ફ્લોપ થઈ એ તમે નથી જાણતા. વિદેશોમાં પુરસ્કૃત મારી ફિલ્મ જાગતે રહો વિશે દૈનિકોમાં માત્ર એક કોલમમાં અવલોકન, અને સાધારણ ફિલ્મોને અદ્ભુત અને મનોરંજક ફિલ્મોનો ખિતાબ આપો છો. કોઈપણ વ્યક્તિ અસફળ ફિલ્મની યોજના નથી બનાવતી અને કોઈપણ સફળતાને રોકી નથી શકાતા. શોમેનના મુખે પોતાના વ્યવસાયની ગીતા અને જીવનની નક્કર વાસ્તવિકતાભરી વાત સાહિત્યકાર દિગંત ઓઝાના હૃદયમાં કંડારાઈ ગઈ. યાદ આવે છે ફિલ્મ મેરા નામ જોકરનું નીરજનું રચેલું ગીત. સંગીત છે શંકર જયકિશનનું, સ્વર છે મન્ના ડેનો.

0: દુનિયાને ઊંધા ચશ્મા, પશુમાં પડી એક તકરાર અને એક મૂરખને એવી ટેવ જેવા પુસ્તકોના લેખક સાહિત્યકાર તારક મહેતા માટે મુકેશ એક ગાયક નહીં પરંતુ જીવનનું એક સંભારણું હતા. અભિનેતા બનવા ઇચ્છતા ગાયક મુકેશની અભિનેતા તરીકેની ફિલ્મ માશૂક અસફળ થયા બાદ એમણે એક અન્ય ફિલ્મનું નિર્માણ શરૂ કર્યું. આ દરમિયાન પણ તેઓ આર્થિક ભીસમાં સપડાઈ ગયા. બચત કરવાના ઉદ્દેશથી ફિલ્મના સહાયક દિગ્દર્શક અને લેખક તારક મહેતાના મિત્ર ભૂપેન ત્રિવેદી તારક મહેતાને એક ગીતમાં અભિનય કરવા લઈ ગયા. શૂટિંગ 2-3 દિવસ ચાલ્યું પણ દુર્ભાગ્યે ફિલ્મ પૂરી જ ન થઈ. આ સાથે લેખક તારક મહેતા અને ગાયક મુકેશની અભિનેતા તરીકેની કારકિર્દીનો અંત આવી ગયો. આ ઘટનાના વર્ષો બાદ લેખક તારક મહેતા એમના પત્નીને ગાયક મુકેશના એક ગીતની રેકોર્ડિંગ જોવા લઈ ગયા. એ ગીત હતું શૈલેન્દ્રનું રચેલું, શંકર જયકિશનનું સ્વરબદ્ધ કરેલું સંગમ ફિલ્મનું આ ગીત.
1: હર દિલ જો પ્યાર કરેગા

કેન્દ્ર અને પરિધ, ઉપલબ્ધિ અને શબ્દાંતર જેવા પુસ્તકોના લેખક સાહિત્યકાર યશવંત શુક્લના સિનેપ્રેમનો અંદાજ એ વાતથી કરી શકાય કે એમણે ફિલ્મ ચંડીદાસ 6 વાર જોઈ હતી, ફિલ્મ વિદ્યાપતિ 10 વાર નિહાળી હતી, ફિલ્મ દુનિયા ન માને પણ 10 વાર અને ફિલ્મ દેવદાસ ડઝનેક વાર જોઈ. એમના વિદ્યાર્થી કાળમાં એમને ફિલ્મ દેવદાસનું ઘેલું લાગ્યું હતું. શરદબાબુની વાર્તા, સહેગલનો અભિનય અને કંઠ, દેવદાસ અને પારૂનો વિફળ પ્રેમ, દેવદાસની ઘેલછા, ગ્રામ્ય પરિવેશ, ચોટદાર સંવાદો અને અભિનયની ઉત્કૃષ્ટતા, ફિલ્મમાં આ બધું જોવાનું એમના મનને વારંવાર આકર્ષણ જાગતું. ત્યાર પછી ઘણે વર્ષે એ જ ફિલ્મ દૂરદર્શન પર રજૂ થઈ ત્યારે ચિત્રપટની ગતિમાં મંદતા હોવાનો અનુભવ થયેલો. એમને મનમાં થયું, કાળની ગતિ, ટેકનિકની કુશળતા, રૂચિના પરિવર્તનો અતીતનો કેવો અનુભવ કરાવે છે. ચાલો સાંભળીએ સાહિત્યકાર યશવંત શુક્લની પ્રિય ફિલ્મ કુંદનલાલ સહેગલ અભિનીત દેવદાસનું ગીત. સંગીત છે તિમિર બરનનું.

છા, ગ્રામ્ય પરિવેશ, ચોટદાર સંવાદો અને અભિનયની ઉત્કૃષ્ટતા, ફિલ્મમાં આ બધું જોવાનું એમના મનને વારંવાર આકર્ષણ જાગતું. ત્યાર પછી ઘણે વર્ષે એ જ ફિલ્મ દૂરદર્શન પર રજૂ થઈ ત્યારે ચિત્રપટની ગતિમાં મંદતા હોવાનો અનુભવ થયેલો. એમને મનમાં થયું, કાળની ગતિ, ટેકનિકની કુશળતા, રૂચિના પરિવર્તનો અતીતનો કેવો અનુભવ કરાવે છે. ચાલો સાંભળીએ સાહિત્યકાર યશવંત શુક્લની પ્રિય ફિલ્મ કુંદનલાલ સહગલ અભિનીત દેવદાસનું ગીત. સંગીત છે તિમિર બરનનું.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4555 पर कॉल करें।
1: अंतरियाल विस्तारों ना जनजातीय विद्यार्थियों ना सपनाओं ने हवे मली रही छे नवी पांखो। शाळा સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા।

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
2: ૧૦૨.૪ મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. યે શામ મસ્તાની. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. રજૂ કરીએ છીએ કાર્યક્રમ પ્રણયના પુષ્પો. હૃદયમાં પ્રીત હોય હોઠો પર ગીત હોય, હૃદયમાં પ્રીત હોય હોઠો પર ગીત હોય, પળ પળ આનંદમય સંગાથનું સંગીત હોય. પ્રણય પુષ્પ ખીલતું જાય જોબનને ઝીલતું જાય, પ્રણય પુષ્પ ખીલતું જાય જોબનને ઝીલતું જાય, આપણને જીવન ફળતું જાય, ધાર્યું હતું એ મળતું જાય. સદા સાથ રહે આપણો એ જ આપણી જીત હોય, સદા સાથ રહે આપણો એ જ આપણી જીત હોય. હૃદયમાં પ્રીત હોય હોઠો પર ગીત હોય, પળ પળ આનંદમય સંગાથનું સંગીત હોય, પળ પળ આનંદમય સંગાથનું સંગીત હોય. કાર્યક્રમનું પ્રથમ પ્રણયપુષ્પ પીઘલતા આસમાન ફિલ્મનું ગીત. ગીત રચના છે કવિયત્રી માયા ગોવિંદની, કલાત્મક સંગીત છે કલ્યાણજી આનંદજીનું, સુરીલા સ્વર છે કિશોર કુમાર અને અલકા યાજ્ઞિકના.

ये शाम मस्तानी। એ કયો દિવસ હતો જ્યારે યાદ તમે ન આવ્યા, એ કયા સપના હતા જેમાં તમે ન સમાયા। જિંદગીની માળામાં દરેક દિવસ એક મોતી છે, જિંદગીની માળામાં દરેક દિવસ એક મોતી છે, મોતીના દરેક વળાંક પર તમારી છબી ગોતી છે। પળ પળ પાપણ સામે આવીને મુસ્કાયા, એ કયો દિવસ હતો જ્યારે યાદ તમે ન આવ્યા, એ કયા સપના હતા જેમાં તમે ના સમાયા, એ કયા સપના હતા જેમાં તમે ના સમાયા। આજ ભાવથી ભરપૂર આશા ભોસલેના સ્વરમાં મજરૂ સુલતાનપુરીનું ગીત, સંગીત છે ઓ પી નૈયરનું, ફિલ્મ છે ફિર વહી દિલ લાયા હું।

એની વાતો કરવામાં શાયર અધૂરો રહ્યો છે, એની વાતો કરવામાં શાયર અધૂરો રહ્યો છે, ઘણું કહેવું હતું પણ સમય પૂરો થયો છે. મારી વાતો માણતા માણતા કંઈક તો મલકાયા એ, મારી વાતો માણતા માણતા કંઈક તો મલકાયા એ, મોઢેથી ન બોલ્યા છતાંય આંખેથી છલકાયા એ. પત્યું નથી કામ છતાંય પ્રારંભ થઈ ગયો છે, પત્યું નથી કામ છતાંય પ્રારંભ થઈ ગયો છે, એની વાતો કરવામાં શાયર અધૂરો રહ્યો છે, ઘણું કહેવું હતું પણ સમય પૂરો થયો છે, એની વાતો કરવામાં શાયર અધૂરો રહ્યો છે. અબ્દુલ્લા ફિલ્મમાં શાયરને શબ્દો આપ્યા છે આનંદ બક્ષીએ, સંગીત આપ્યું છે રાહુલ દેવ બર્મને, સ્વર આપ્યો છે મોહમ્મદ રફીએ.

ये शाम मस्तानी। આજે આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ પ્રણયના પુષ્પો, હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો, નમસ્કાર।

ઢલતી જાય રાત કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણી રાજકોટ વિવિધ ભારતીની મનોરંજન સેવા. થોડી જ વારમાં હિન્દીમાં અને ત્યારબાદ 11:05 અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.